0: ને મુખ છે ભરત દેખો બાજુ એક માવે સંતન કા તો ગોર પર સાથી તરીય
1: ભજન કમાન દી લો બાકી દખાવે વાળે કર્મ ધર્મ હૈ કેડે આગે હોર ભી સુણ લો।